0: રૂઝામ, ઓફિસની માફેસ કેવી નુગુળી? રૂઝા માસ ગુળાણી કમંગા રે હી કુરી હા તો હો તે ફીમે બોટ હોરી મે કિચ ગેંગ એસ ફિક એમ વે હોદમ મે મે ફરાત બસ કેને વીતા કેવે તે મિતા જોલી ગતી ઓતી
1: દમે મા હોલો કે તા હમ જે હમેલ લીબે તો
0: દેન કે વેસ નુબુની રૂઝામ કે વહન નથી હાથ દૂર હોય કે તી ઉળેની આલિયા ફહું આણ એમ ફાગ કરેવે

0: રુઝામ ઓફિસની માફાસ કેવી નું ગુળી રુઝા માસ ગુળાણી કમ અંગારી હી કુરી હા તો હો તે ફીમે બોટ હોરી મિકે ચે ગેંગ એસ વિકા એમ વે હો તો હો તો મી મી ફરાત બસ કેને વીતા કેમે તે મિતા જોલી ગતી હોતી
1: દમે મા હોલો કે તો હમ જો મેલ લીબે તો
0: દેન કી બેસ નુ બોની રુઝામ કી બહાન નથી હા દુરવે કેન તી ઉળેની આલિયા ફહું આણ એમ ફાગ કુરેવે